0: પોટાશ ને હાથે સૂક્ષ્મ પોષક તત્વ એન્ઝાઇમ ભી રહે જે ફસલોની વૃદ્ધિની મેં સહાયક રહે. અસલી જે વર્મી કમ્પોસ્ટ આવે એ હલકી રહે. કિશનભાઈઓ આવી રીતે અગર આપણે જૈવિક ખેતી અપનાવવા ને જૈવિક ખાદનો પ્રયોગ કરવા ગૌમૂત્ર હે વર્મી કમ્પોસ્ટ હે આનો પ્રયોગ કરીને આપણે ફસલે ઉગાડવા તો કિશનભાઈને એનથી કી આય ભી અચ્છી થાયેગા ને કિશનભાઈને જીવન સ્તર જે હે એ ભી અચ્છું ઉપર ઉઠેગા ને પરિવાર જે હે એને શિક્ષા ને અન્ય જે ખર્ચ હે એને વાસ્તે આર્થિક પરેશાનીનો સામનો નહીં કરવો પડેગા. તો કિશનભાઈ શંકરભાઈ ને આલો ઇજાજત એ આવજો. રામ રામ રામ રામ.
1: અભી આપ સુન રહે થે ખેતી ની બાત. ઇસ કાર્યક્રમ કે અંતર્ગત આજ હમારે કિસાન ભાઈઓ ને સુના જૈવિક ખાદ ઓર જૈવિક ખેતી કે વિષય મે સામાન્ય જાણકારી. એફએમ બેન્ડ 101.3 મેગાહર્ટ્ઝ પર હમ આકાશવાણી બાંસવાડા કે માહી ચેનલ સે બોલ રહે હે. સવેરે કે 6:50 હુએ હે. પ્રસ્તુત હે આદિવાસી લોકસંગીત. લોકસંગીત કે અંતર્ગત આજ હમ સુનેંગે ઘનશ્યામ ઓર સાથી કલાકારો કે ગાયે ભજન.

0: શરૂઆતથી કે રોગન થકી આપણે બચાવ કરવો, સમય ઉપર જેવી ક્યાં રાસાયણિક કીટનાશકનો છંટકાવ કરવો જરૂરી. અહીં વાતનો વિશેષ કરીને કિસાન ભાઈ ધ્યાન રાખે. દીકરો, આજે બી વેગન મિર્ચની નર્સરી આપણે તૈયાર કરી હે તો એને હેરું એક તો જે બી હિદા જેવી પત્તા વગેરે હે, પત્તિયા હે યા ખાકરાની હે યા લીલગીરીની હે, એની પત્તિયા હે એને રોપ માથે જે બી બીજ નાખીએ હે એને માથે નાખી દે, તાકી એને થકીનો ઢાંકીલો રહેગા ને જે બી આપણે ફવારા પાણીનો છંટકાવ કરી રહી હે તો બીજ માથે નહીં પડે. અહીં વાતનું વિશેષ કરીને કિસાન ભાઈ ધ્યાન રાખે. કિસાન ભાઈ, આ તો આપણે વાત કરી કે બેગન મિર્ચની નર્સરી હળથી તૈયાર કરો, અને સોરો ભીરો થકો હોય ચોપાલ ભીરો થકો હોય, આ જે કિસાન બાબુભાઈ પટેલની વાત કીધી થકી હે કે આપણે જે સોયાબીન વગેરે કરી થકા હે તો એની પૂર્વ તૈયારી હળથી કરો, ને કઈ કિસ્મ ઘર થકી રાખી થકો હે, હળથી કિસ્મ લઈ રહે થકા હે, આની વાત બહેન આપણે હમણાં ને પછી આગળ વાત કરો. કાકા રામ રામ. રામ રામ.
1: રામ રામ. રામ રામ.
0: કાકા હું કામ કરી રહ્યા થકાવ આજકાલ ભાઈ, દેખો આ પાણી વારે તો તૈયારી કરી દીધી હોય પણ કાકા તમે હું તૈયારી કરી રહ્યા થકાવ.
1: અમે એને કઈ તૈયારી કરી, જમીન ખેડી રહ્યા, જમીન ઉત્પાદક લેવા બદલા અમે એમાં તકલીફ કરી કઈ ટ્રેક્ટર લઈએ બધા તકલીફ ખેડાઈ કરીને કાલ જમીન ઉપાવત કરી રહ્યા. એની બાદ પછી સોયાબીન આજકાલ તો ખુબ મોકલ આપી 14,000 ક્વિન્ટલ આવી રહ્યા, એની બાદ આમ કિસાન લોક કઈ.
0: અચ્છા કાકા, દીકો તમે આ સોયાબીન ને તૈયારી કરી રહ્યા થકા, આમ કરી રહ્યા થકા, દેખો પાણી વાળા તો પછી તૈયારી કરી જાય, તમે પહેરવારો તૈયાર થઈ ગયા આમ કરી રહ્યા થકાવો, તો સોયાબીન પહેરો તો તાજી વાત હે, પણ તમારે કેટલી વીઘા જમીન હે અને કેટલો સોયાબીન પડે?
1: અમારી જમીન આમ જ કાણા લોકો 10 વીઘા, કાણા લોકો 5 વીઘા, કાણા 20 વીઘા જમીન હે, એની 20 વીઘા મેં તો 2-3 ક્વિન્ટલ સોયાબીન દીધે, 10 વીઘા મેં 2.5 ક્વિન્ટલ દીધે, કોઈ 5 સાડે કાઢે, કોઈ 4 સાડે કાઢે, 6 સાડે કાઢે, એનું સોયાબીન બઢિયા લાગી ગયા, મોટો સાડે ને છોટો સાડા નું સોયાબીન કમ બી પેદાવાર કરી દીધું હતા. એની બાદ આપણે જેટલી ઉપર કરતા એટલી આપણે અચું મળે ગયા જમીન દ્વારા, ને ઉપરવાના પાણી કચરો ગરી કદર નહીં કરે, એને તો આપણે કોઈ જમીન નહીં જવાનું ભાઈ.
0: ખરી વાત એ, તો ભાઈ પાણી વાળા ની સાથ ને હે કઈ વખત જ્યાદા પડી જાય, કઈ વખત કમ પડી જાય, પણ દીકો કાકા જે સોયાબીન તમે પહેરી રહ્યા થકાવ, પણ એની પેલ તમે આ ખેતર જુતાઈ કરી થકું હોય તો એને મેં હું ખાદ નાખ્યું થકું હું આપણે દેશી ઈ વધારો
1: એની ગામે અમારે કેકા ખેતર માં અમે 1 વીઘા મેં 10 ટકા ડોબર ગોબર અમે ખેતર માં નાખી શકીએ, એનું ડોબર નું ખાતર અમે ઘરે ભણાવી તો ખાતર અમારે જગ્યા જગ્યા અમે કિસાન લોકો 10-15 પાંખા અમે તેને એને અમને કુવા કોતરી સબ કચરા પટ્ટી ભીગી થી સબ નાખી ખાતર બનાવીને અમે 15-20 ટોલી કેકા ખેતર માં ધરી રહી અમે ડોબર નું ખાતર ગોબર નું ખાતર ગાયા નું ડોબર નું ગાયા નું સબ પાક મલા મિક્સર થઈને અમે ખેતર ભરી દીધા. એ ખેતર માં ભર્યા બાદ અમારે 10 વર્ષ પર આમ ખેતર માં દેખવું નહીં પડે, અમારે ધાન બઢિયા ચાલે, અમારે બી ખેતી જાણકાર અમારે શાંતિ પડે, આપણે ખેતર માં બઢિયા ધાન એમ કરીને.
0: કારણ ભેંસ નો જે ખાદ કરી થકા હોય તો એ તો ઘણું ભાઈ જેવી ખાદ કહેવાય, એ તો તમે કામે લઈ રહ્યો ઘણી તાજી વાત હે. દેખો કેમ કે આપણે આ ડુંગરપુર બાંસવાડા વાગડના ક્ષેત્રમાં આપણે કહું તો એને મેં ઘણા ખરા કિસાન ભાઈએ સોયાબીન કરી રહ્યા થકા, પણ આપ કયું સોયાબીન કયું કિસ્મ લો હે અને અચ્છી પેદાવાર હરું એ મને બતાડો.
1: અચ્છું પેદાવાર અમે તો કીધું અમારે પેલું દેશી સોયાબીન તો એ પેરીયું તો એની બાદ અમે આજે પાણી પડી જાય આપણે આજે 10 ક્વિન્ટલ સોયાબીન
0: ઘેરે મેલી સાંડો યા પછી લાવો વેચતો?
1: અમે ઘેરે મેલી તાણે છાણી મેં દીધા, છાણે તો 10 ક્વિન્ટલ છાણે હતા, એમને આપણે 4 ક્વિન્ટલ 5 ક્વિન્ટલ અમે હતી નીકળી જતા.
0: અભી ઘેરે મેલી સાંડો?
1: હા ભાઈ અભી મેંદી જાણી અમે એમાં લેવા જતા તો કેટલા 15-15 હજાર રૂપિયા લાગે 1 ક્વિન્ટલ ના,
0: ઘણી તાજી વાત હે.
1: અમે આમ કિસાન લોકો કઈ અમે મકી લેવાની જાતે દાદા મકી કઈ રૂટગી હોય તો અમે ખેતર માં ક્યારે લાવીને અમે ટેક્ટર ખાલી કરે રૂટગી ટાળી દેતા, રૂટગી ટાળ્યા બાદ અમે ક્યારે એકટા રાખીને છોટા તો કટ્ટર આવતા
0: ખરી વાત. એને ભાઈ ખરા ટાઈમ નો પૈસા નહીં મળ્યા.

0: रुपया तो गिर गया नहीं पड़े, जमीन हमारा काम भी आल पाल कर 5 रुपया नहीं पड़े हमारा नाल बड़े 5 किलोमीटर चल जाएंगे। हमें ट्रैक्टर मिली जाए ट्रैक्टर मिले नहीं मारे हम फिर गुजू तो की पेराई करनी पड़े हमने जमीन पड़ी थोड़ी रहवा दी।
1: खाद वगैरह मिक्स करो हरती करो बीजो उपचार हरती करो
0: बीजू हमें खाद मिलते तो कहीं उपाद मिलते करते ये हमें दवाई तो गोरी नहीं पड़ी
1: पहले उपचार करो
0: बुआई करूंगा तो ऊपर में खोल हुए काम दीदी जानवर सब पर कीटाणु लोग मर जाएगा कहते बुआई कर देगा ये नहीं बात फिर बुआई उग गया बाद फिर हमें साढ़े साढ़े कल्पा ना दूंगा कल्पा ना के बाद फिर हमें दवाई ना चाहिए अपने सोयाबीन को जानवर पड़ेगी सोयाबीन उत्पाद नहीं करती रहेगा नहीं तो दवाई ना के बाद दे दड़ा नहीं चुनगा फिर बाद में अपने उत्पाद करवा लगी जाएगा।
1: अच्छा नहीं वदार जी खोड़ थी जाए खरपतवार थी जाए इन्हें हरू तभी हो करो सोयाबीन
0: ये हम फिर आते आते मुड़ी जाने लेंदी ना देगा लेंदी ना देखा टोपर टोपर तो बाहर हेडा ऊपर ना की देगा ये कहता हमें बड़ी आवाज करने का ये नहीं बात पे चार दाड़े बात देखवा लगा आपको सोयाबीन ये जंगार सालवा लगी जाएगा
1: भाई जी खरपतवार नियंत्रण करो कि जी दवाई ना छिड़काव वगैरह करोगे ना
0: बिल्कुल नहीं चलते दवाई आलेंगा इन दवाई आने बाद कल्पाना का कल्पाना क्या बात फिर हम लेबर लोग मन देते मजदूर लगा साढ़े साढ़े सारा सब पानी बारह पानी पड़ी जाए हमारी जमीन टाटी पड़ी जाए घंटा दो घंटा चाहे ट्रैक्टर चला रहे ट्रैक्टर चला नहीं चलने बाद हमें फिर गुजा चला रहेगा गुजा नहीं चलेगा हमें खींचा लोग गंदा ही गई नहीं खेत ना सारा पूरा कोई नहीं चला दे
1: ઘણી
0: તાજી
1: વાત કરી પણ જરાક મને વધારો આપણે જે ગાય ભેંસ વગેરે હે આપને
0: અચ્છા
1: તો ભાઈ ગાય ભેંસ ને હરતે હાર હમાર કરો હરતે ખાવા આલો હરતે હું વાટો વગેરે આલી
0: રહ્યો વાટો અમે તો કઈ બજાર તક વાટો ખોદ ભી લાગુંગા જોબ ભી લાગુંગા દલિયું ભી લાગુંગા એ લાવી ને અમે 2 ઘંટા પતારા પલાવી મને એની બાદ ખોવાલ લંગા ખોવાલ લંગા ખોવાલ લઈને તેટલા દૂધ લઈને એટલે ખોવાલ લંગા ખોવાલ લઈ બાદ ફેર વાટાના વાટા હાથ નીચે કરી પેલા ડુબલ કોંડા મેં દેવા એ ડુબો ખાઈ દેવા ખાધા બાદ પાણી પી લાવી દે પાણી પીલાયા બાદ પેલા બાદ નું દૂધ નીકાળંગા
1: ઘણી તાજી વાત ભાઈ દેખો કાકા તમે તો પૂરી વિવરણ જાણકારી આલી કે જે ભાઈ ખેતર મેં હું કામ કરો અભી ખરીફ ફસલ મેં સોયાબીન વગેરે આલો તો કઈ ભાઈ કિસ્મ નાખો હરતે ના કરો ને પૂરી વિવરણ જાણકારી આલી પણ જાતે જાતે કાકા આપણે જે કિસાન ભાઈ હે અને તમે હું કેવા છો તમારી હું રાય
0: કોઈ ભી જમીન બંધ અમે પૂરી ખેડાઈ કરવા પૂરું અભ્યાસ કરીને અમે જમીન ને અમે હટાવી શકેગા અને શીખતા અમે પૂરી લઈ જવા હર પઝલ અમે નીતિ નહીં જવા દેવા કિસાન
2: બાબુલાલ પટેલ ભાઈ જી આમાં તો ખુબ બધી જાણકારી આલી કેમ કે હવે જે આપણે ફસલ હે સોયાબીન વગેરા હે એની તૈયારી થઈ થકી હે તો એ ભાઈ હારતે પેરાઈ કરેગા બીજ કાં થકી લાવેગા બીજ ને હારતે હવે રાખ્યું ભાઈ પૂરી વેરા બન જાણકારી કેમને કિસાન ભાઈઓ આપણે બી એ જે બી બીજ એ ગીરે હવે રાખવું જોઈએ કેમ કે જે વખત પહેરવાનો ટાઈમ આવે એ વખત ભાઈ ઘણો ભાવ રહે તો એના ભાવને અગર આપણને રૂપિયા દુકરા નહીં મળ્યા તો પછી એ બીજ નવા ભાવમાં આપણે લાવી નહીં શકવા એટલે હવે ઘેરે આવી રાખાંગા તો તો સમય માટે આપણે પેરાઈ કરવાંગા તો આ કાકા મેં તો ખૂબ બધી જાણકારી આપી નિકિસાનભાઈ હવે ફરી આપણે વાત કરીએ કે જે ખેતરની આપણે સાફ સફાઈની તો વાત કરીશું પણ હવે 1 જૂન થકી 30 જૂનનું જે ખેત બચાવો અભિયાન ચાલુ થતું હોય તો એના બારામાં બી આપણે જરાક વાત કરીએ કેમકે ચોપાલ ભરે થકો હે આપણે હરરોજ આ ખેત બચાવ અભિયાન ની વાત કરે કેમ કે ભાઈ 1 મહિનો પૂરો આપણને એની વાળાની જે ભી કિસાન ભાઈ છે એનો ખાસ મુખ્ય ઉદ્દેશ્ય હે કે આપણે જે ધરતી માતા હે એને બચાવીને રાખવું હે બચાવીને આપણે પ્રાકૃતિક ખેતી લેવી હે અગર જે ધરતી હે આપણી માં હે એને બચાવીને રાખાંગા તો પછી આપણે ખેતને બચાવીને રાખી શકાંગા અગર એ બચાવીને નહીં રાખ્યું તો પછી આપણે એની આગળ કાંઈ નહીં કરી શકવા એટલે મારું ભાઈ દેખો કિસાન ભાઈનો જ નથી જિમ્મેદારી હર માનવી હર નાગરિકની જિમ્મેદારી છે કે આપણી જે ધરતી છે ખેત છે એને બચાવીને રાખવું છે દેખો આ દાડે ધીરે ધીરે કરીને આપણી જે ધરતી છે એ કમ થતી જઈ રહી છે ને જે જનસંખ્યા છે એ બઢતી જઈ રહી છે તો કેમ નહીં ખેત બચાવ અભિયાન સારી રીતે ખાસ એનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે આપણી જે ધરતી

ધીરે કરીને ભાઈ એની ઉર્વર શક્તિ કમ થઈ થકી હે. તો કેમ ભાઈ એક પ્રાકૃતિક ખેતી કરો, જૈવિક ખેતી કરો ને આપણી ધરતીને બચાવીને રાખો, આપણે ખેતને બચાવીને રાખો. દેખો પેલા કહો કે ભાઈ અગર આપણે ખેત બચાવીને રાખવા જેવી રીતે ભાઈ હરતે બચાવવું હોય તો કિસાન ભાઈઓ ખેત હરવું આપણને ઉપજાઉ શક્તિ છે, ઉર્વરા શક્તિ છે એ બનાવી રાખવી છે. દેખો જે બી રાસાયણિક કેમિકલ વાળું જે ખાત વગેરે નાખીને આપણે જે ખેતરની જે શક્તિ છે એ નષ્ટ થતી જરૂરી છે. ને પછી આપણે જે બી બુવાઈ કર ફસલ કર તો એને મેં કઈ ગુણવત્તા નથી રહેતું. કેમ કે ભાઈ જે રાસાયણિક ખાદ હે એને મેં જે ફસલ હોય જરા ખોખલો થતો જઈ રહ્યો હોય, અનાજ એ ખોખલો થતો જઈ રહ્યો હોય. કેમ નહીં ભાઈ જૈવિક ખેતી અપનાવો ને આપણું ખેત એ બચાવીને રાખ, તાકી આવા વાળી પેઢી હરું હર સમસ્યા થકી આપણું સમાધાન કરી શક. કિસાન ભાઈ આ હર નાગરિકની હર ભાઈની જિમ્મેદારી હે. દેખો અગાડી વાત આજે કરંગા સો ચોપાલ ભરે થકો હે, પણ ચોપાલ ભરે થકો મારું મન થયું થકું હે. અને જે કિસાન ભાઈ મારા હામે દેખી રહ્યા થકા હે ઘણા બેન તો ભાઈ વાતે કરતો જઈ રહ્યો હે, પણ સંભાવવાના ટીમને મેં એક બઢિયા શું ભજન ભણેલા. તો કેમ નહીં ભાઈ ભજન તો ભણવું જરૂર છે, કેમ કે ભજન વગર તો જે ચોપાલ હે સોરો હે અધૂરો રહી જાય. તો એક ભજન હે ને પછી અગાડી વાત કરો.